0: સાફ સફાઈ કરી રહ્યા, ખેતરમાં પાણી પાવી રહ્યા, કહી ને એવું કે કાકો ગદ્યો અહીંયા પાસે જહેરીલું જાનવર વગેરે આપણને કલ્યું એવું ખબર લાગી જાય તો તુરંત દેરી નહીં કરી ને ડોક્ટરનો ઇલાજ બી લેવો જરૂરી હે. કિસાનભાઈ દેખો આપણને તૈયારી બી કરવી પડી રહી હે, એમને તેમનો ખેતરમાં બી જવું પડી રહ્યું હે, ખેતરમાં સાફ સફાઈ કરવી પડી રહી હે ને ખેતીવાડીની હાથી હાથી પાછું આપણે તો ઘર પરિવાર લઈને બેઠા થકા હે. ભાઈ અને કિસાન બેનને ઘરમાં એમનો તેનો બારો હોરો ને બીજું આ ગાય ભેંસને અદલા બદલી કરવું પડી રહ્યું હે ને દૂધ કાઢવું પડી રહ્યું હે, બીજું પછી ઘરનું કામ નીકળો એમનું તેના પરિવારનું બીજું સોરનું આંગળું આપણે કરવું પડે. તો અભી તો આપણે છૂટા પડે અને કાલે સવારે આણાશ ટાઈમ માટે હાંગરી કિસાન ભાઈ બેન થી કે આપણે ફેરી મળવું થાય ગા. રામ રામ રામ રામ.
1: અભી આપને વેણા બેન સે ખેત કી બાત સુની હમ આકાશવાણી બાંસવાડા કે માહી ચેનલ સે બોલ રહે હૈ FM 101.3 મેગાહર્ટ્ઝ પર 6:50 આપ સુનેંગે લોકભજન. લોકભજન હમ આજ આપકો સુના રહે ગટ્ટુ ભગત વસાથીઓ કી આવાઝ મેં.

0: છોરે વો ખૂબ જરૂરી હૈ. વર્તમાન આપણે જીવનશૈલી થઈ ગઈ હે, ખૂબ ભાગદોડ ભરી થઈ હે, અને સમય મેં ઘણા પ્રકારના તનાવ આપણે ગીરી લઈએ. એના અલાવા આપણું ખાનપાન ભી પહેલા સરખું નથી રહ્યું. અહીં આપણે ખાનપાનની જે ઉપજાઉ ઉપન મતલબ જે ઉપજાઉ ભૂમિ ભી નથી, એને કારણે અચ્છું અનાજ ઉત્પન્ન થતું. આપણે જૈવિક ખેતીથી બી દીર્ઘાળ દાડે દૂર થતો જઈ રહ્યો. કીટનાશકોનો વધારે પ્રયોગ કરી રહ્યો, રાસાયણિક પદાર્થોનો વધારે પ્રયોગ કરી રહ્યો, જેમથી કે જે ઉપજ પેદા થઈ રહી એ બી આપણે અચ્છી નથી, ગુણવત્તાયુક્ત નથી. હોઈશ જે અનાજ આપણે ગ્રહણ કરો, જેમથી કે આપણે શરીરમાં બી પોષક પદાર્થોની કમી થઈ જાય. તો ઘણી પ્રકારની બીમારી અહીં આપણે ઘેરી લઈ. એના અલાવા જીવનશૈલી બી અચ્છી નથી, જેમથી ઘણી શારીરિક માનસિક આપણને બીમારી ઘેરી લઈ. તો સ્વસ્થ જીવન જવા જીવવા બદલે સ્વસ્થ તન રાખવા, સ્વસ્થ મસ્તિષ્ક રાખવા, સ્વસ્થ મન રાખવા બદલે આપણને યોગ કરવો ખૂબ જરૂરી હૈ. તો હવે આણા સમયનું યોગ હે આપણા જીવનની એક જરૂરી આવશ્યકતા હૈ. તો આણસ વિષયને લઈને આપણે હાથે આજે સ્ટુડિયોમાં કૌશિકજી મહેતા હૈ, કૌશિકજી યોગ પ્રશિક્ષક હૈ. તેનાથી કે યોગના શું ફાયદા, યોગ કરવો કેમ જરૂરી હૈ, એના વિષય ઉપર ચર્ચા કરો. એમ હાથે આ સંદેશ સાંભળો, પછી આપણે આગળની વાત કરો.
1: નમસ્કાર, આજે અમારા હાથે હું કૌશિકજી મહેતા. કૌશિકજી યોગ વિષય ના છે જાણકાર હિ. તો આજે આપણે કૌશિકજી થી વાત કરો, મેં યોગ ની દ્વારા મેળા થી જાણકારી લઉં. નમસ્કાર કૌશિકજી.
2: નમસ્કાર, પ્રણામ. વાગેજ ના સભી શ્રોતાનો મારો પ્રણામ, નમસ્કાર. હું આપનો કૌશિક મહેતા, યોગ પ્રશિક્ષક ને કાઉન્સલર.
1: કૌશિકજી આપ બતાડો કે યોગ આપણે કેટલા સાલ થી શીખાડી રહ્યા?
2: 6 વર્ષ થી યોગ શીખાડી રહ્યો. ને આપણા વાગડ ક્ષેત્ર મેં કોરોના કાળ થી, કોરોના કાળ નો દોર આવ્યો, ચારે તરફ જેવી રીતે તનાવ હતો, તો અમે તનાવને બીચ મેં એક હાથે સકારાત્મક સંદેશ જન જન તક પહોંચાડી શકાય એના ઉપલક્ષ્ય થી યોગ શરૂઆત કરી હતી. કોરોના કાળ મેં જે ઓફલાઈન ને ઓનલાઈન મનગમે યોગ હું હોય, યોગ થી શું થાય અને શું ફાયદો થાય અને શું નુકસાન થાય ને હાથે કરવું જોઈએ એ લોકોને બતાડ્યું.
1: ખુબ અચ્છું કામ કર્યું કે બહુ જરૂરી હતું કે કોરોના કાલ ને સબ તનાવ માં હતા ને એના સમય આપે આટલું બધા કામ કર્યું. અને કૌશિક અમારા શ્રોતા ને બતાડો કે આ યોગ હે કેવલ એક એક્સરસાઇઝ હૈ યા ફિર એનથી અલગ હટી ને કુછ હૈ?
2: એક્સરસાઇઝ ભી હૈ, યોગ માત્ર ખુદ ને શરીર થી મન થી મન ને જોડવાની, આત્મા થી મળવાનું એક માધ્યમ હૈ, જેને નિત્ય નિરંતર આપણે અભ્યાસ સાથે કરાવ આપણને એનો ફાયદો મળે.
1: અચ્છા, મતલબ કેવલ શારીરિક ગતિવિધિ નથી બલકે માનસિક રૂપ થી બી આપણને મજબૂત બડા મન કાર્ય કરે.
2: હા બિલકુલ, માનસિક રૂપ થી મજબૂત નિરંતર અભ્યાસ માટે. એવો નથી કે આજે જેમ આપ અબધિ કરોગા તો તુરંત આપને લાભ મળી જાયગા, સમય લાગેગા અને પ્રક્રિયા હૈ, આપણને નિરંતર આનો અભ્યાસ કરવો પડેગા.
1: કોઈ યોગ નહીં કરતું હોય અને અચાનક થી શરૂ કરવું ચાહે તો શરૂઆત એની હતી કરવી જોઈએ?
2: શરૂઆત મેં પહેલે એને કેમ ઉદ્દેશ્ય થી કરવું, અગર એ બીમાર હૈ, ઇન્ટરેસ્ટ હૈ, યા કોઈ ઠીક થવા ચાહતું હૈ, યા કોઈ એને કોઈ આદત હૈ જેની યોગ ને દ્વારા એને ઠીક કરવા ચાહતું હૈ, તો સૌથી પહેલા આપણને એ સમજવું હોય કે હું યોગ આના ઉદ્દેશ્ય થી શરૂ કરી રહ્યો. હા, અગર એ અગર ખુદ ને સુધારવા બદલે અગર યોગ શરૂઆત કરવા ચાહતો હોય તો અચ્છી વાત હૈ, ધીરે ધીરે 10 મિનિટ 15 મિનિટ થી અભ્યાસ શરૂ કરવો જોઈએ.
1: આજકાલ જીવનશૈલી એવી થઈ ગઈ કે આપણે ખુદ બદલે સમય નથી રહ્યો, તો અમે ખાનપાન બી એવું થઈ ગયું કે મોટાપો હૈ, અવસાદ હૈ, એવી ચીજો આવી જાય, તો એને બદલે યોગ શરૂ કરવા બદલે કઈ એક્સરસાઇઝ યા કઈ યોગ કરવા જોઈએ?
2: સૌથી પહેલે તો આપણે એ સમજવું હોય કે આપણને અગર મોટાપા હૈ, અગર અવસાદ હૈ, તનાવ હૈ, તો કેમ વજેથી થઈ રહ્યું હૈ? જેમ ઘણા રહે કે ઘણી કોરોના કાળ બાદ દેખો કે ઘણી નવી બીમારી નીકળી. આજની જે યુવા પેઢી હૈ યા લોક અધિકતર નશા ને વજે થી જેમ કોઈ શરાબ વગેરે નું સેવન કરે છે એની વજે થી મોટા પડે, ઘણી બીમારી હૈ. આપણે એ સમજવું પડેગા કે પહેલા મને શું, કેમ કે યોગ એક પ્રશિક્ષિત વિધિ હૈ. યોગ જે ભી આપને શીખાડી રહ્યો એ પૂરો પહેલા એ વિધિ શીખી ને આવે અને બાદ શીખાડી રહ્યો, સૌથી પહેલા આપને એક પ્રશિક્ષક યોગ શિક્ષક એને થી આપને મળવું પડેગા. એને આપની જે ભી સમસ્યા હૈ, અગર આપને મોટાપા હૈ, અવસાદ હૈ, તનાવ હૈ, આપને પહેલા એને વટાડવું પડેગા. એનાથી કે આપને મળોગા, આપની આપને રાય વટાડેગા, હાથે કરવું જોઈએ એને બાદ આપ શરૂ કરી શકો.
1: કુશલ પ્રશિક્ષક ના નિર્દેશન માં કાર્યક્રમ તો કાર્ય બી બહેતર થાય અને એના હાથે જે સમસ્યા માં લઈને યોગ કરી રહ્યા એ સમસ્યા બી દૂર થાય.
2: હા બિલકુલ.
1: તો કૌશિકજી આ તો ખુબ અચ્છી આપી જાણકારી આવી. અને મને બતાડો કે આજે વર્તમાન સમય બચ્ચો હું એ પરીક્ષા લઈને કોઈ તનાવ માં રહી, આપણે કરિયર બદલે યા અગાડી ભણાઈ બદલે તનાવ માં રહે, તો બચ્ચે ને કયા યોગ કરવા લાભદાયક રહે?
2: બચ્ચે બદલે

0: ध्यान सत्र अच्छा रहे, अनुलोम विलोम करो, भ्रांति करो, ध्यान करो, ओम नो उच्चारण करो। सत्र की बड़ी बात ये है कि आपने समझू पड़ेगा कि जब परीक्षा है आज की जो युवा पीढ़ी है ना ही वर्तमान में जीवी रही है ना भविष्य में ना भूत में इक्की जीवी रही है हो करी रही है ना उन्हें खुद ने खबर नहीं। तो सत्य की पहली बात तो ये है कि आपने वर्तमान में जीवू और आपने देखू है कि अभी वर्तमान समय में हो थी सके એને આધારમાં તે રોજ પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ, સાંસને હાથે રોકી શકો, અનુલોમ વિલોમ એનો અભ્યાસ,
1: સાંસનું સંતુલન ખુબ આવે,
0: સાંસનું સંતુલન કરોગા તો ઘણો ફાયદો રહેગા।
1: બહુ બઢિયા તમે વાત બતાડી કે વર્તમાન જે પીઢી હોય દિશા ભ્રમિત હૈ, એમ નથી કે એના મેં ચલન નથી, કાફી કુશલ હૈ, કાફી બુદ્ધિમાન ભી હૈ, પરંતુ એક સહી દિશા મેં અગર કાર્ય કરુંગા તો એ લક્ષ્ય મેં જરૂર પ્રાપ્ત કરુંગા, તો એમનો યોગ ખુબ મદદ કરતા બિઠાગા। आप बताओ कि आज उम्र में है जब 50 पार कर चुके हैं, एने बल्ले योग अति लाभदायक है, मैडम क्या योग करवा दो,
0: एने बल्ले योग एने बल्ले घणो लाभकारी है, जब बैठा बैठा अगर करे जम स्ट्रेचिंग करे मतलब हाथ पाने को बना लाव तो बैठा बैठा अपन जम आप शरीर जितनी क्षमता हो मतलब योग में तो घना प्रकार आसन है जम सूर्य नमस्कार हुए तो आपने हाथों ने मूवमेंट थकी पेर ना मूवमेंट थकी अलग अलग जम आप स्ट्रेचिंग रहते हैं करव पड़े ઘણી સાવધાની રાખવી એટલી આવશ્યક કેમ કે જેમ ઉમર દરાજ જેમ લોગ રહે કે જેમ ઓપરેશન કરાવ્યું હોય યા હાથ પગ ફ્રેક્ચર હોય તો આપણને સાવધાની પહેલા દેખવી પડેગા। જે બી બુજુર્ગ લોગ હે ઠીક હે આપણે અગર આપ આત્મનિમાત અભ્યાસ કરી લે તો ઠીક હે, અગર આપ રેગ્યુલર એને કરવા ચાહો તો પહેલા આપણે દેખવું પડે કે આપણું શરીર કેટલું ફ્લેક્સિબલ હે, કેમ કે આપણે ક્યારે અભ્યાસ નથી કરો તરત આપણે કરવા દંગા તો બસ આપણને દિક્કત થાગા। એક દાડો કરોગા અને બીજો દાડો નહીં કરોગા તો પછી શરીરમાંથી આપને દર્દ ઉત્પન્ન થાગા। હા, આપણને પહેલો જાણકારી એની રહેવી જોઈએ કે કયું હતે કરીગા, બુજુર્ગ બદલે દેશ નિવેદન કે પહેલા અગર આપને અગર કઈ ઓપરેશન હોય યા બીજી કોઈ સમસ્યા હોય પહેલા એ ડીકીને કરવું જોઈએ, મતલબ આનો આપણને યોગિક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, આપણને એની ચીજ ને સમજીને એને બાદ શરૂ કરવું જોઈએ।
1: કયા બી ઉંમરમાં એ વ્યક્તિ કરી બી શકે, બચ્ચાથી લઈને બુઢા સુધી યોગ કરી શકે?
0: જી બિલકુલ કરી તો સબ શકે, પણ આપણે સાવધાની રાખવું પડે છે, જેમ અગર કોઈ નવું કરે જાય તો એની બોડીને ફ્લેક્સિબલ રહે, જેમ મૂવમેન્ટ કરી શકે એમ કરી શકે, પણ ઈસ વ્યક્તિ 50-60 સાલનો વ્યક્તિ નહીં કરી શકે, કેમ કે પહેલાનું ખાનપાન ને આવડાના ખાનપાન ને ઘણો અંતર રહે, એટલે સભી સાવધાની આપણને સમજી એને બાદ આપણને અભ્યાસ કરવો જોઈએ।
1: યોગ કયા સમયમાં કરવો સત્યથી બહેતર રહે?
0: સત્યથી અચ્છું તો વહેલાના સમયમાં કરવો જોઈએ,
1: સૂર્યોદયના સમયે થોડુંક અચ્છી કુલ હવા ભી મળે ને આપણને સૂર્યનું પ્રકાશ જે અચ્છો રહે જેના સમય કરવું બહેતર રહે।
0: બિલકુલ,
1: હવે આપ બતાડો કે આ યોગ થી શારીરિક સ્વાસ્થ્ય તો મળે છે, માનસિક તણાવ દૂર કરવાનો યોગ

0: योग ध्यान कोई भी करो, एक घंटो केनो भी, एक घंटो अर्धो घंटो केनो भी अभ्यास करो, એટલે અભ્યાસ થકી આપના જે બાકીના જે 23 ઘંટા હે એ સકારાત્મક આપ હિતતા ઉર્જા થી ભર્યા થઈ ગયા રહો તો એમ થી ઉપયોગ જોઈએ આજના સમય મેં હા તે પ્રાણાયામ નો અભ્યાસ કરવો જોઈએ, ધ્યાન નો અભ્યાસ કરવો જોઈએ, જેમ થી આપને બહુ ફરક પડેગા.
1: હા, આજે વર્તમાન સમય માં ઘણી પ્રકારની બીમારી થઈ રહી, જેમને મધુમેહ હે યા બ્લડ પ્રેશર હે, તો આમ થઈ ગયું હોય, કોલેસ્ટ્રોલ વધી ગયું, આમ થઈ ગયું હોય, તો એના બીમારીઓને ભી દૂર કરવાની યા ફિર એમને થોડી રાહત પાવા બદલે યોગ મદદગાર હે?
0: હા, બિલકુલ મદદગાર હે. આપણે આહાર વિહારમાં આપણે થોડું શું આ પરિવર્તન કરવું જોઈએ, કેમ કે લોકોને હું ખાવા પીવાનો આજકાલ ધ્યાન નથી રહેતું, એની બાદ નવી નવી બીમારી કોરોના બાદ બળી રહી, તો અગર આપણે આહાર વિહાર માટે આપ ધ્યાન રાખો, કઈ ચીજનો પરહેજ કરોગા, તો એનથી આપને ઘણો ફાયદો મળેગા.
1: તો યોગ હાથે હાથે આપણે આહાર ઉપર ભી નિયંત્રણ રાખવું ખુબ જરૂરી હે.
0: હા બિલકુલ
1: કૌશિકજી, આપણે ખુબ જ જાણકારી આપી, તો મને અમારા જેમ શ્રોતા હે બચ્ચો થી લઈને મહિલાએ ભી બુઢે ભી, તો આપ યોગ ને બારામાં શું સંદેશ આપવો ચાહો અમારે શ્રોતા ને?
0: પ્રતિદિન યોગ કરવું જોઈએ. આપણા વાગડરકા એરિયા ને જે ક્ષેત્ર નવું હોય, મતલબ યોગ નું આમ થી કોઈ લોક ભલીભાંતિ પરિચિત નથી, લોક એમ જાણે કે આ તો સાધુ લોક કરે, સંન્યાસી લોક કરે, આપણા સામાન્ય વ્યક્તિની શું આવશ્યકતા યોગની? આપણે પ્રતિદિન યોગ જરૂરી, કેમ કે કોરોના બાદનો જે સમય આવો, લોકોને જે એને જે ક્ષમતા હે એ નથી રહી, આપણે રોજ યોગ કરવો જોઈએ, પ્રતિદિન યોગનો અભ્યાસ કરવો જોઈએ, ધીરે ધીરે અડધો ઘંટો ઘંટો ભર એક જીવન શૈલીનો આપણો એક હિસ્સો બની રહ્યા. પ્રતિદિન કરવાથી આપને શારીરિક, માનસિક, આધ્યાત્મિક આપને જે શક્તિ હે એ ધીરે ધીરે આપને બળતી રહેગા.
1: ખુબ ઓછી જાણકારી આપી. મારા શ્રોતા થી એજ કેવું છે કે યોગ કઈ બી ઉંમરમાં વ્યક્તિ કરી શકે, બચ્ચો બુઢો મહિલા સબ કરી શકે, આમ થી શારીરિક ખાતે માનસિક સ્વાસ્થ્ય ભી આપણે મળે. તો આટલી બધી આ કૌશિકજી અમે જાણકારી આપી યોગ ની બારામાં, એમ દરમિયાન આપનો ખુબ ખુબ ધન્યવાદ.

ही बंजर થતી જઈ રહી અને ઉપજાઉપણ ही कम થતો જઈ રહ્યો તો અંતિક બચવાનો ઈસ તરીકો હે કે આપણે હવે જૈવિક ખેતી તરફ લોટો પડેગા જૈવિક ખેતી થી હવે આપણે અચ્છી ફસલ પ્રાપ્ત કરી શકમ અગર આપણે જૈવિક ખેતી કરંગા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરંગા ફસલ ચક્ર અપનાવંગા આપણે જે સ્થાન ઉપર આપણે ખેતી કરી રહ્યો એની મિટ્ટી કેવી હે એને કયા પોષક પદાર્થ હે એને જલવાયુ મે યા ફિર એની જે મિટ્ટી હે એને કયા પૌધા હે જે અચ્છી તરહ થી કી બઢી શકે એની સબ વાતને આપણે જાણકારી કરી અને પછે ફસલે કરંગા તો આપણે ફસલે અચ્છે થાયંગા જૈવિક ખેતીને માધ્યમ થી કેવી આપણે અચ્છી ફસલ ઉપજાવી શકંગા અચ્છો અનાજ પ્રાપ્ત કરી શકંગા અગર જૈવિક ખેતીની આવશ્યકતા આટલી હે કે ધીરે ધીરે લોકોમાં બીમારી બઢી રહી એનું કારણ છે કે આપણે બધા રસાયણ વાળું ભોજન ગ્રહણ કરી રહ્યો આપણે જે ભી અનાજ ખાઈ રહ્યો યા ફળ ખાઉ સબ્જી ખાઉ એને સબ મેં રાસાયણિક પદાર્થોનો છિડકાવ થા યા ફિર જે ખાતરનો ઉપયોગ હે એ ભી રાસાયણિક વાળું થા જિંદગી વ્યક્તિનું જે સ્વાસ્થ્ય એ ભી લગાતાર સ્વાસ્થ્યની ગિરાવટ હે આવતી જઈ રહી હૈ તો એટલે આના સમયમાં જૈવિક ખેતી કરવું ખૂબ જરૂરી હે આપણે ઘરમાં આપણે પશુપાલન કરો પશુપાલન થી આપણને ગોબર મળે ગૌમૂત્ર મળે એનો ઉપયોગ આપણે ખેતીમાં કરી શકો તો પશુ આપણે ખેતીની જે ગોબર હે એનથી જૈવિક ખાદ બનાવો વર્મી કમ્પોસ્ટ બનાવો એની હાથે હાથે આપણે જે કિચન થી જે વેસ્ટ નીકળે જેમ કે સબ્જીનો છિલકો હે ફળોના છિલકા હે એનો ભી ઉપયોગ કરીને આપણે અચ્છો ખાદ હે બનાવી શકો તો એના ખાતરનો અગર આપણે સબ્જી હે ફળમાં ઉપયોગ કરંગા આપણે ખેતીમાં જે જૈવિક ખાદ હે હરી ખાદ હે વર્મી કમ્પોસ્ટ હે યા ફિર ગોબરની ખાદ હે એનો પ્રયોગ કરીને આપણે ખેતી કરંગા તો આપણે ફસલ ખૂબ અચ્છી થાયંગા રોગમુક્ત થાયંગા એના હાથે હાથે આપણે શરીર બદલે ભી ખૂબ લાભપ્રદ રહેગા તો વર્તમાનમાં સ્વસ્થ જીવન જીવવા બદલે એક તો જૈવિક વિધિથી ઉત્પન્ન જે ફસલ હે એનું સેવન કરવો બીજો યોગ કરવો આપણે સબ બદલે ખૂબ ફાયદેમંદ હે આના વિષય ઉપર આપણે આજે અમારી ચર્ચા કરંગા પણ અમરી સ્વરા ઉપર મારો મન થઈ રહ્યો હોય કે આ સંદેશ એ ભી સાંભળી લો એના હાથે એક અચ્છું ગીત સાંભળો પછી આપણે આગળની વાત કરો

આતે આતે વળી નવા ફળદાર જે વૃક્ષ લગાડવાની ભી આપણે તૈયારી કરીએ તો આ ખૂબ સહી સમય હૈ કે આપણે ફળદાર વૃક્ષ લગાડવા તેની નર્સરી આપણે તૈયારી કરી દઉં ખડ્ડા હૈ ખોદરી મળે તાકી એને ધૂપની અચ્છા ભરે જાય ને આપણે માનસમ આપતા નહીં નવો ફળદાર વૃક્ષ હૈ એનો નર્સરી તૈયાર કરવા પૌધા આપણે લગાડી શકાય એના માટે આજે બોવાઈ મળે ભી આપણે પૂર્વ તૈયારી કરી રાખો ખાતર હૈ બીજ હૈ આપણે લાવીને મેળવું આના બારા મેં આપણે હજી ચર્ચા કરી હતી પણ આજે સોરાનો સમય હૈ એ પૂરો થઈ ગયો અસ્તરિતા બિન્યા ગયા રામ રામ રામ રામ